0: કરી રહ્યા જે કાશી તાત્કાલિક લાભ તો થઈ રહ્યો છે પણ ધરતી કી ઉત્પાદન ક્ષમતા કમ હોતી જઈ રહી છે ન ફસલ ન પર બીમારી ન કીટ ન કો આક્રમણ ભી બનવા લગી ગયો છે ધાન ગેહું ફસલ ચક્રસી ભૂમિગત જલસ્તર તેજીસી ગિરતો જઈ રહ્યો છે કીટનાશકના ઉપયોગથી ભૂમિમાં વિદ્યમાન સૂક્ષ્મજીવ કેચવા આદિ કી ક્રિયાશીલતા વ સંખ્યા કમ હોતી જઈ રહી છે જે કાશી ભૂમિ કો ભૌતિક ના રાસાયણિક ન જૈવિક સંતુલન બિગડી રહ્યો છે એકા સાત જ ભાઈ બહેનોની હમખ પ્રાકૃતિક ખેતી કી ઓર જાણું ચાહી જે ના પ્રાકૃતિક ખેતી અપનાવવું ચાહી જે પ્રાકૃતિક ખેતી કો સિદ્ધાંત છે કે જમીન કો સ્વાસ્થ્ય મજબૂત કરવ જમીન કા કો સ્વાસ્થ્ય મજબૂત હોયગા તો પૌધા સ્વયં સ્વસ્થ હોયગા ન કીટ બીમારી સી મોસ ન મોસમ કી વિપરીત સ્થિતિ નસી લડનામાં વો સક્ષમ હોયગા પ્રાકૃતિક ખેતીમાં પહેલા જ વર્ષ પેદાવાર પૂરી નહીં મિલતી હૈ ઈ ખેતી કા લિયે કોઈ ભી ચીજ બજાર સી ખરીદનું નહીં પડતો હૈ જે કાસી લાગત તો કમ હોયગા પેદાવાર ભી વિષમુક્ત હોયગા એકાસી ખેતી સી 3-4 વર્ષમાં ભૂમિ કો કાર્બન સ્તર 0.1 સે બઢીકર 0.8 તક હોઈ જાયગા પ્રાકૃતિક કૃષિમાં જલ કી આવશ્યકતા કમ પડે છે ક્યોંકિ અક્ષાદન કા કારણ વાષ્પોત્સર્જન કમ હોય જ ન પૌધા કી દિશા ઉત્તર દક્ષિણ એમાં રખી જાય જે કાસે સૂર્ય કો પ્રકાશ અધિક સમય તક મિલે જ એમાં અંતરવર્તીય યા સહયોગી ફસલ ભી લી જઈ શકે જે કાસી મુખ્ય ફસલ પોષણ વ કીટ નિયંત્રણમાં સહયોગ મિલે છે પ્રાકૃતિક ખેતીમાં ઝેરીલા રસાયણકો અભાવ રહે તથા આક્ષાદન કા કારણ નમી વ સૂક્ષ્મ જલવાયુ કી અનુકૂળ પરિસ્થિતિ કા કારણ જમીનમાં કેચવા કી સંખ્યા ના બળે છે કેચવા જમીન ખોદે જ જે કાશી છેદ ઉમા હોતા જાય ઓ કાશી વાપસ વો નહીં આતા હૈ બલ્કિ દૂસરા છેદોમાં બનાવે જ ઇસ પ્રકાર કેચવા જમીનમાં વિચરણ સી સંખ્યા અસંખ્ય છિદ્ર બનાતા જાય જે કાશી જમીન કા અંદર ઓક્સિજન પ્રભાવિત હોય ને લાભકારી જીવાણુ નક્કી સંખ્યામાં વૃદ્ધિ હોય જ ને એકાશી જમીન કી ઉર્વરા શક્તિ ભી બળે જ તો ભાઈ બહેનોની હમખ પ્રાકૃતિક ખેતી કી ઓર બળનું ચાહીજે ન ભાઈ બહેનોની એ તો થી અમારી આજ કી બાતચીત ન ભાઈ બહેનોની અબ સુણી લેવા છે એક ભેટવાર્તા વિષય છે ખરીફ ફસલ ના સમ સામયિક કાર એના વિષય પર હમને વાતચીત કરી ગ્રામ કાકરિયા કા પવન પટેલ સી તો સુણાજ ઈ ભેટવાર્તા ભાઈ બહેનો રામ રામ ફોન ઇન કાર્યક્રમ કે અંતર્ગત આજ હમ બાત કરેંગે ગ્રામ કાકરિયા કે પવન પટેલ જી સે જો એક પ્રગતિશીલ કૃષક હૈ ઓર ઇનસે હમ બાત કરેંગે ખરીફ ફસલો કે બારે મે કે અભી ખરીફ ફસલો મે ઉન્હોને ક્યા ક્યા બોયા હૈ ઓર ઉસમે ક્યા કૃષિ કાર્ય ચલ રહે હૈ પવન પટેલ જી રામ રામ
1: રામ રામ સભી કિસાન ભાઈઓ કો ભી રામ રામ
0: પવન પટેલ જી અભી યે જાનના ચાહેંગે કે અભી ખરીફ કા મોસમ હૈ ઓર આપને મતલબ અભી બારિશ ભી હો ચુકી હૈ और अभी आपने कौन कौन सी फसलें बोई है उसके बारे में बताएं।
1: अभी बहुत सारी फसलें किसान भाइयों ने बो रखी है। मैंने भी स्पेशली कपास, सोयाबीन, ज्वार, मकई, मक्का और तुअर भी काफ़ी क्षेत्र में लगी हुई है
0: जी। अभी ये जानना चाहेंगे कि अभी जैसे आपने कपास और सोयाबीन ये सभी फसलें बोई है खरीफ की, तो इसमें क्या कृषि कार्य कर रहे हैं और अभी किसान भाइयों को ध्यान देने योग्य क्या बात है?
1: अभी लगभग बहुत सारे क्षेत्रों में बोनी का काम लगभग हो चुका है और फसलें 10-15 दिन की भी हो गई है, कहीं कहीं पर 5-7 दिन की भी है। तो लगभग अभी जो मेनली प्रॉब्लम है, सबसे बड़ी समस्या आती है खरपतवार की। तो खरपतवार नियंत्रण पर काम चल रहा है, जिसके लिए कुछ किसान भाई दवाइयों का भी छिड़काव कर रहे हैं, खरपतवार नाशक का, और बाकी निंदाई गुड़ाई का काम भी हो रहा है, मजदूरों के द्वारा भी करवाया जा रहा है। तो अभी बेस्ट मैनेजमेंट जो है वो उसी का हो रहा है, खरपतवार का ही हो रहा है। बाकी थोड़ा बहुत खाद वगैरह का भी काम चल रहा है, थोड़ा सा एनपीके, यहाँ स्पेशली कहूँ तो नाइट्रोजन की अभी फसलों को ज़्यादा ज़रूरत है शुरुआती दौर में। तो वो किसान भाई सभी यूरिया का जो है छिड़काव कर रहे हैं और इस तरीके का कार्य चल रहा है
0: जी। खरपतवार की बात की जाए तो अभी मतलब जो सोयाबीन की फसल है या कपास की फसल है, तो इनमें किस प्रकार का खरपतवार देखने को आता है और उसका जो नियंत्रण है हम किस प्रकार से कर सकते हैं, इसके बारे में बताएं।
1: खरपतवार मेनली क्या होता है कि आपकी जो पुरानी फसल है उसके भी अगर बीज उग गए हैं तो अभी आज हमारे करंट फसल के लिए वो खरपतवार ही है
0: जी।
1: तो उसको हम दवाइयों के छिड़काव से भी कंट्रोल कर सकते हैं। स्पेशली कभी कभी क्या होता है, सकरी पत्ती के चारे होते हैं, चौड़ी पत्ती के चारे होते हैं, या दोनों मिक्स भी कहीं खेतों में मिल जाते हैं। ज़्यादातर जनरली